0: તો બગતરી સુઈયા ચાલતી જાવે ઘડી ઓળ્યુરી યાદ દિલાવે. આરો આજ રો ઓગણગોર કાર્યક્રમ 28 ઈરાવે. હવે આપણી દોનો સખિયા કોમલ રાઠોડ
1: ઓર ભાવના લખારા ને દિરાવ
0: સીખ
1: સી
0: ચાલા રામ
1: રામ
0: રામ.
1: રામ.

0: સાથીડા અભાર આપા બહોતી ચોખી રાજસ્થાની લોક રચના સુણી શરૂ કરા ફરમાઈશ સારો સિલસિલો આજરી આ પહેલી ફરમાઈશ આપાને લેખર ભેજી હે બાગવાન મંજિલ ચોટી બલિયાસું ભેજનવાળા રેડિયો શ્રોતા હૈ નૂર આયશા અહમદ ઇકબાલ અહમદ બાગવાન અખલાબ અહમદ આમના અસમા રબિયા પરી જુહી આસુ સફદ અર સગલા યારા બાગવાન પરિવારવાળા
1: ઓખત આવ્યો હૈ મેઘવંશી નગર ભાદુકોલા જોધપુર શું ભેજનવાળા હૈ દિનેશ સોડા રુદ્રાક્ષ ભાવ્યાંશ યમનદીપ નિશા અર્પ્રિયા સોડા
0: સેક્ટર મોહલ્લી ચંડીગઢ શું આપાર સાથે જોડ્યા હૈ ટી ડી મલ્હોત્રા રીતિક પ્રતિક અનિલ શર્મા જયવીર સિંઘ ઓર ડોક્ટર અનમનદીપ
1: મોતીનગર દિલ્હી શું કવિતા અનિલ ગૌરવ અરમાનસી અરોડા
0: કાલકા શું આપાર સાથે જોડ્યા હૈ શુભચંદ્ર બજાજ સાહિલ અર બિટ્ટુ બજાજ

0: સાધના, આપણી ફરમાઈશ અને પઢન લાગ રહ્યું હોય કે આપણે રાજસ્થાની લોકગીતા અર ભજનારે ફરમાઈશી કાર્યક્રમ નિંબોળીને ઘણે ચાવશું સુન રહ્યા હો. ઘણે સારા શ્રોતા માને રાજસ્થાની શબ્દો અર્થલેખર ભેજ્યું હોય એને સાથે હી આપણા સાથે જોડ્યા હે. ભોપાલગઢ શું નિયમિત રેડિયો શ્રોતા ધર્મેન્દ્ર ચીપા, કપિલ ચીપા અર પૂજા પરિહાર.
1: અખતાય હે મુરાદાબાદ યુપી શું ભેજનવાળા હે મુકેશ કશ્યપ, શીતલ, સોનુ, સુરેશ, રાજપાલ, પંકજ, કાજલ, સીમા, લક્ષ્ય સોની, મોહિની, રિતિક અર બલવીર સિંહ.
0: ગાંવ ધુંધાડા તહેસીલ લોણી જોધપુર શું આપણા સાથે જોડ્યા હે અલ્લાદીન ધુંધાડવી.
1: ભોપાલગઢ શું રાજેશ, સોનાક્ષી, આરતી, કિશન, જયકિશન, બલવીર સિંહ, પુરોહિત.
0: જોધપુર શું આપણા સાથે જોડ્યા હે ગિરધારીલાલ વિશ્વકર્મા.
1: હરિણાન સુનાવ અપ્યારા શું લોકગીત.

0: સાધના આપને એક રાજધાની શબ્દ દિયો હો માળ્યો ઘણે સારા શ્રોતા જગા મને શબ્દો સહી અર્થ લેખર ભેજ્યો સાધના આપને સહી અર્થ બતા દેવા મકાન રે ઉપરી છત માથે બન્યોડો છોટો સો કમરો જકેને આપા માળ્યો યા માળિયા ભી કયા કરાહા સાધના બાત મન તો ઘણે કર્યો આપ શું બાતા કરા આપરે ભેજડી ફરમાઈશાને પડા અર આપરી પસંદરા ગણા સુનાતા જવા પર બખતરો ધ્યાન રાખતા થકા આજ રે એણ નિમૂલી કાર્યક્રમરો સમય હો રહ્યો હે 28 પૂરો એણ કાર્યક્રમ રી પ્રસ્તુતિ કિન્હી રાજેશ લામરોડ અર સંયોજન કિન્હ હો મનીષ કુમાર સોલંકી મેં આપરે સાથે હા દો રેડિયો સાથી મેં રઘુવીર સિંહ અર મારે સાથે હા
1: મેં આપરો રેડિયો દોસ્ત ભોમ સિંહ ફેર મિલા અગલે બુધવાર એણી કાર્યક્રમ મે નવા રંગ નવા જોશ રે સાગે જડતાઈ સ્વસ્થ રહો મસ્ત રહો રાજસ્થાની બોલો રામ રામ સા